0: 노래 나와 죽지 봐. 정규 당부티 초면보 등급. 디게 최제 레고로 와도 차주기야. 뇌티엔 지미 시베 미롱 리체나 무튜니 영어 종교 뉴주 제바 젠비 쇼주이.
1: 菜当人的吕就囊囊爹当囊偏不切
2: 这个工厂我是军人的经验熟悉军中学习你嘛我总觉得你自己的
3: 苏木中大那样的呢他讲给给这么些人他把多人一个苏木内住的呢中大那样的呢第二件呢给这么些人
4: Lutasindic, so the Lujan now a pepsho Lutan Kimbe, said Juni, the Tanki, Gelling. Aran to two Junduner, and in the Kum, Jolum, the Tanki, Jodup, Pet Chum, Shizir Asia, Gila, Kuyang, the Sengam, the Tanki, Jungzi, Dalonga, the Jetty, the Sengam, Kuyango. Ba yang bu jia ji ge chang bu xi zhi de xia
5: lu da de bu jin de san ben me si ji bu dou san ba ji bu jin na jia wa ga de jia ge ne li zhu yong li
6: sa ye na da dong ye na da duo ye na da cai ren bu jie de ka qi xie zhi de xia
0: de wa ma de ge wo su yang ne tang bu chong na tie de pa ba ji